કેવેસા કે થારી હસી માને ચાન સે લાગે થારો સાદ હર દર્દ ભુલાવે મારો દિલ તો બસ થારો હી હો ગયો હે થારી બાતા મેં હી મેં ખો ગયા હું થારે બિના એક પલ ભી ના કટે જિસે સાવન બિના બાદલ હરે ઇશ્ક થારો એસો દિલ મેં બસ્યો હૈ કી હર ધડકન મેં થારો નામ રચ્યો હૈ।

કેવેસાકી મારી ધડકન રૂહર સૂર થારો નામ ગાવેસા થારી યાદ મેં યુ દિલ રાત ભર જાગેસા કઈ કરું સાવરિયા ઇશ્ક એસો હો ગયો હે કે અબ તો હર સાંસ મેં બસ થારો ચહેરો આવે